આપના હુરમતમાં ગુજરાન લાય નો રસ્તો કબૂલ ન હુંદો આપના હુરમતમાં ગુજર ઈરાની બહેરિયા જે તહેત કલ રસ્તન તાઈ થીંદો ઈરાન જે પાસદાન ઇનકલાબ ચયો આવે તો આપના હુરમતમાં ગુજરાન નો રસ્તો કબૂલ ન કયો વેંદો કો બ કદમ ખતરનાક સાબિત થઈ શકે તો ઈરાની પરડી તર્જમાન ઇસ્માઇલ બાખાઈ ચો તો અમેરિકા તહે થયેલ મફામત તે અમલ કરે इसराइली फौज लबनान में जंगबंदी जो भंजकड़ियों जारी रखन लबनान में गाड़ी से इसराइली फौज ड्रोन हमले में बजना मारे पाया परडे खबरू इदारे मूजिब गुजरियल दी लबनान में इसराइली ड्रोन हमले में बजना मारे पाया हवा ईरानी पासदान इनकलाब कदस फौज के सरबराह इस्माइल कानी खबरदार इसराइली फौज लबनान के समूर इलाक में निकलण पव लबनानी सरजमीन इस्तकामत मजामत जो मैदान है इसराइल पान मरादो निको तो वो जिलत ए शिकत जो सबब भजी वो

બેડમાં અગવાચલ નીંગરીઓ ઝાલા પરવીન સોલંગી બાઝિયાબ નથી. સૈદલ મૈસર પાડીમાં અગવાચલ નીંગરી 73 ડીયન ખા ગુમ. વારસ પરેશાનીનો શિકાર મગવી નીંગરીએ જી વાલદ શમસ્તીન સોલંગી ચોણાત. પોલીસ ઉજાલા પરવીન જી બાઝિયાબી લા કાબ દિલચસ્પી નથી વટે ધીયા કે બાઝિયાબ કરાય વને. વેનેઝુએલા में ज़लज़ले सबब दवा थियल वधीक खौफनाक थी वई. मलबे जो ढेर बनल इमारतन में माण्हुनि खे करण वारो ऑपरेशन जारी. वेनेज़ुएला जी हुकूमत ज़लज़ले सबब फौतियुनि जो अंग वधी 235 थियण जी तस्दीक करे छॾी. हज़ारे कारकुननि पारां माण्हुनि खे ॿाहिरि करण जूं कोशिशूं जारी.